0: Transmilla 6대쇼. 사태 세컨 핸 바이크 허리나 차한 훈차반에 우팔랍다 훈이차 모가코 파이다 우타우노 훈아 삼포나마 잔카리 거린차 थप जानकारी को लागी सम्पर्क नम्बर 9851420094 र 9840069851.
1: यो हो हाम्रो रेडियो 103.4 मेगाहर्ज।